રહમતુલ્લાહી વબરકાતુ. કેમ છો મારા મામા માસીઓ બેનો અને ભાઈઓ? રેડિયો પર હંભરવાવાળા મીડિયમ વેવ 1548 પર, ઇન્ટરનેટ અને સેટેલાઇટ પર હંભરવાવાળા રેડિયો ઇસ્લામ .co.za પર, DSTV ચેનલ 826, ફ્રી ટુ એર સેટેલાઇટ ડીકોડર અને રેડિયો ઇસ્લામ એપ પર હંભરવાવાળાને બી મારા ખૂબ ખૂબ સલામ. ઉમ્મીદ છે કે તમે હારા છે, મજામાં છે અને તમારી તબિયત હારી છે. અલ્હમ્દુલિલ્લાહ, મારી તબિયત હારી છે અને આજે તમારા માટે એક સરસ પ્રોગ્રામ તૈયાર કરેલું છે દર વીક જેવું. હવે ગઈ વીકથી આપણે ચાલુ કરી રહેલા છે નબી મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમના બારામાં શીખવા, અને લાસ્ટ વીક આપણે વાત કરતા હતા કે નબી સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ કેવી રીતે દેખાતા. આજે ઇન્શાલ્લાહ આપણે ચાલુ કરું કે ઇવનનું અખલાક કેવું ઉતું તે આજે આપણે શીખવાના છે. અને ઇન્શાલ્લાહ પછી પેન ને પેપર રેડી રાખજો, કદાચ તમને લખવું હોય તો. ગમ ઇન્ફેક્શનના હોમ રેમેડીઝ છે. કોઈના ગમમાંથી લોહી નીકળતો હોય, કોઈને ઇન્ફેક્શન થયેલું હોય, કોઈને દુખાવો થતો હોય, હોજો હોય, તો જરૂર પેન ને પેપર રેડી રાખજો, કેમકે તમારા માટે ઘેરના ઇલાજ છે ગમ ઇન્ફેક્શન હારું. તો આરામથી બેહો, રેડિયોનો અવાજ વધારો અને કેથે જાતા નખે.

ચાલો તો આપણે આજે પાછા નબી મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમના બારામાં વાત કરતા છે. બધા એક વખત દુરૂદ શરીફ પઢો. તો લાસ્ટ વીક આપણે શીખીલા કે નબી મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ ફિઝિકલી કેવા દેખતા, ઇવન ચહેરો કેવો હતો, ઇવન પર નૂર કેટલો હતો, ઇવન બોડી ફિઝિકલ એટ્રીબ્યુટ્સ હતા ઇવન બોડીના, ઇવન ફેસ પર એની આંખ નાક કેવી રીતે દેખાતા, ઇવન સ્કિન કલર બાલ, આ બધી વસ્તુના બારામાં આપણે ડિટેલમાં શીખ્યા. હવે આજે આપણે વાત કરીએ ઇવન બિહેવિયર, ઇવન પર્સનાલિટીના બારામાં. હવે નબી મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ માશાલ્લા આપણને ખબર છે કે બહુ મોટા લીડર છે આપણી ઉમ્મતના, પણ તો બી ઇવન શાય ઉટા અને હયાવાળા ઉટા. અને નબી સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમે બી હદીસમાં કહેવામાં આવેલું છે, ઇવને કહેલું કે દરેક દીનનું એક ખાસ ખાસ શું કહેવામાં આવે ઇંગ્લિશમાં આપણે કહી શકીએ, એક ખાસ ફીચર હોય, કેરેક્ટરિસ્ટિક હોય. અને નબી સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ કહે કે ઇસ્લામનું ખાસ ફીચર છે હયા, મોડેસ્ટી. તો આપણા નબી સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ બધાથી વધારે શરમાતા અને બાષ્પુલ શાય ઉટા. ભલે ઇવન દરજો બહુ મોટો મોટો ઉઠો, ઇવન નબી ઉઠા, રસૂલ ઉઠા, અલ્લાહ ઇવનને વહી મોકલાવતા, ઇવનના કેટલા ફોલોઅર્સ ઉઠા, સહાબા ઉઠા, પણ તો બી ઇવનનું પોઝિશન એટલું હાઈ ઉઠું તો બી ઇવન બહુ શરમ રાખતા અને બહુ શાય અને મોડેસ્ટ ઉઠા. સુબહાનલ્લાહ. હવે આપણને ખબર છે નબી મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ હંમેશા સ્માઈલ કરતા. તે લાસ્ટ વીક આપણે વાત કરતા હતા કે હંમેશા ઇવનના ફેસ પર સ્માઈલ હતું, પણ અંદરમાં ઇવન બીટા, આપણા માટે બીટા, અને રાતના અલ્લાહના ઘારી રડીને દુઆ માંગતા આપણા માટે. તો આપણને ખબર છે ઇવન સ્માઈલ હંમેશા કરતા, પણ ઇવનને ડિસ્ક્રાઇબ કરવામાં આવેલા છે કે ઇવન એક માણસ છે જીવન બહુ સ્માઈલ કરતા અને એના લઈને બીજાને બી સ્માઈલ કરાવતા, અને ઇવન હસતા તો બીજાને બી હસાવતા, પણ ઇવન હસતા તો ઇવનનું હસવાનું બી બહુ આઉટ ઓફ કંટ્રોલ નહીં હતું. આપણા જીવને આપણે કેવા હસે, આપણે એટલા હસે જોશ જોશમાં જાનવરના પખ. અને અલ્લાહ માફ કરે, નબી મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ ઇવન હસતા જ્યારે બી એકચ્યુઅલી ઇવન એક વાઇડ સ્માઈલ કરતા, જ્યાં ઇવનનું મોરું થોડુંક વધારે ખોલતું કે ઇવનના પછાડીના દાંત દેખાતા, પણ જ્યારે ઇવન હસતા તો આપણા જીવ જોશ જોશમાં અવાજ કરીને નહીં હસતા, જસ્ટ અ સ્લાઇટલી બિગર સ્માઇલ કરીને ઇવન હસતા. અને ઇવન જેવી રીતે હસતા તે બી આપણને દેખાડે કે ઇવનનો અખલાક કેવો હતો. ઇવન હસતા જ્યારે બીજા ખુશમાં ઉઠા, બીજા હસતા ત્યારે. તો ક્લિયર છે કે નબી મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ હસતા તો અવાજ નહીં નીકળતો, પણ ઇવનનું સ્માઇલ વાઇડર થતું. હવે નબી સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ કોઈ વખત બહુ લાંબુ વખત માટે ચૂપ બી રહેતા, સાયલન્સ રાખતા. કોઈ વખત જ્યારે કોઈના પાસે ખૂબસૂરતી હોય અને પાવર હોય, તો કોઈ વખત એ લોકો દરેક કોન્વર્સેશનમાં ડોમિનેટ કરે, ટેક ઓવર કરે, પણ નબી સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ સાયલન્સ રહેતા, સાયલન્ટ રહેતા, ચૂપ રહેતા, અને જે કહેવામાં આવતું તેના બારામાં પહેલાં વિચાર કરતા. અને નબી મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ ગાધરિંગ્સમાં બી બહુ ઓછું બોલતા, જે ગાધરિંગ પ્રમાણે ઇવન બોલતા. ઇવનના પાસે માશાલ્લા એક ગિફ્ટ ઉઠું કે ઇવનથી બહુ ક્લિયરલી બ્યુટિફુલ લોજિકલ માનમાં બોલાતું.
એવનથી ડાયરેક્ટલી જે કેવું હોય તે કહેવાતું અને સારી રીતે બોલાતું. આપણે લાસ્ટ વીક બી વાત કરેલા કે ઇવનથી આર્ટિક્યુલેટ બહુ સારું કરતું, બહુ ક્લિયરલી ઇવનથી વાત કરાતું અને એક્સપ્લેન કરાતું. તો હું એક્ઝામ્પલ તમને આપું. કોઈ વખત આપણે બયાન સંભળે, હું કોઈને નામ તો નહીં લેવા ઓફકોર્સ, પણ કોઈ વખત આપણે બયાન સંભળે, કંઈ જૂનું બયાન હોય, નવું બયાન હોય, કદાચ સેલફોનમાં હોય, યુટ્યુબ પર હોય, ઇન્ટરનેટ પર હોય, અને કોઈ બયાનમાં આપણે ફોકસ લૂઝ કરે, કોઈ બયાનમાં આપણે બોર્ડ થઈ જાય, કદાચ કોઈ બરાબર એક્સપ્લેન નહીં કરતો હોય, કોઈ વખત આપણે કન્ફ્યુઝ થઈ જાય, કોઈ મૌલાના કેટલી વાત કલાકે આટલેથી જમ્પ કરે, ત્યાં લગીને જમ્પ કરે, આપણને હમ જ નહીં પડે. અને નબી મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ ટોટલ ઓપોઝિટ ઉતર, ઇવનથી ક્લિયરલી વાત કરાતું, કમ્યુનિકેટ કરાતું, જે મેસેજ દેવાનું હતું તે ઇવનથી ડાયરેક્ટલી દેવાતું, સુબહાનલ્લાહ. અને નબી સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ બધાને એક્સપ્લેન કરવા માટે અને અન્ડરસ્ટેન્ડ કરવા માટે ધીરેથી બોલતા અને રિપીટ કરતા, તો ઇવન ઓડિયન્સ પછી તરત રિમાઇન્ડર ઇવન માટે ઉઠું અને એ લોકો યાદ કરતા. હવે નબી મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ ખૂબસૂરત ઉતા આપણે શીખેલા લાસ્ટ વીક, બહુ ખૂબસૂરત ઉતા માશાલ્લાહ, પણ તો બી ઇવન નજર નીચે મૂકીને ચાલતા, ની કે ઇવન માથું ઊંચું કરીને પ્રાઇડ અને આરોગન્સથી ચાલતા, મોટમ નહીં રાખતા. નબી મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ નીચે જોઈને ચાલતા, ગેઝ લોઅર કરીને ચાલતા. અને જ્યારે ઇવન કોઈના હાથે વાત કરતા ઉઠા અને એ લોકોને જોઈને વાત કરતા, તો ઇવન બહુ ટાઈમ માટે તે માણસને જોતા નહીં, બસ સમટાઈમ્સ ગ્લાન્સ કરતા ને પાછા નીચે જોતા. તો નબી સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ બહુ હમ્બલ માણસ ઉઠા, ડાઉન ટુ અર્થ ઉઠા, એટલે તો ઇવન હંમેશા માથું નીચે કરીને નીચે જોતા. કોઈના હાથે ડાયરેક્ટ કોન્વર્સેશનમાં હોતા તો માથું થોડીક વાર જોઈને ગ્લાન્સ કરીને ઊંચું કરીને પાછા નીચે જોતા. પણ નબી સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમને એવું લાગે કે કોઈને આઈ કોન્ટેક્ટ વધારે ગમે, તો ઇવન આઈ કોન્ટેક્ટ રાખતા બી, ઓફકોર્સ મેનમાં. અને ઇવન નોટિસ કરતા કે કદાચ કોઈ ઇવનને બહુ જોતા છે, કેમ કે ઇવન ખૂબસૂરત છે, તો ઇવન ઇવનનું મોરું ફેરી કાઢતા. અને આ આપણને દેખાડે અને સમજાવે કે નબી સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ કેટલા સ્ટ્રાઇકિંગ દેખાતા, કેટલા હાન્સમ માશાલ્લાહ. અમર ઇબ્ન અલ આસ કે તમે મને કે નબી સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમને ડિસ્ક્રાઇબ કરો, હું નહીં કરી શકું, કેમ કે હું ઇવનના હંભે ઉતો તો બી મારાથી ઇવનને દેખા બરાબર જોવાતું નહીં, કેમ કે ઇવનને એટલો પસંદ કરતો. તો અમર ઇબ્ન અલ આસ કે એટલા રૂપારા, એટલા ખૂબસૂરત, અને હું ઇવનને બહુ રિસ્પેક્ટ કરતો, તો ઇવનને બહુ સ્ટેર નહીં કરતો કે મારાથી ડિસ્ક્રાઇબ કરે એક્ઝેક્ટલી કેવા દેખાતા. તો નબી સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમને કોઈ બોલાવતું તો નબી સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ બસ ઇવનનું માથું ફેરીને જે બોલાવતા છે, બસ માથુંની ફેરી કરતા, પણ ઇવન આખું બોડી ઇવનના તરફ ફરીને જોતા. તો એ માણસને બી ખબર પડે કે હું બરાબર સાંભળતો છે, જે તું કહેવાનો છે તો યુ હેવ માય અટેન્શન. અને કોઈના પાસે કંઈ રિક્વેસ્ટ ઉઠું, કોઈ એ રિક્વેસ્ટ કરતા કંઈ, તો ઇવન તરત માશાલ્લાહ કાન દેતા, અટેન્શન દેતા, અને એ લોકો જે કહેતા છે તે બરાબર સાંભળતા. કોઈ હાથ દેતા હેન્ડશેક કરવા, નબી સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ ઇવનનો હાથ નહીં હટાવતા, જ્યાં લગીને તે માણસ પહેલાં હાથ હટાવે. અને આ દેખાડવામાં આવતું કે હું તમારી વાત સાંભળવા માટે, તારા હાથે બોલવા માટે રેડી છે અને મારા પાસે તારા માટે ટાઈમ છે, સુબહાનલ્લાહ.
તો કેમ તમને આ બધી વસ્તુ કહેતી છે, કેમ તમને આ કહેતી છે? કેમ કે ધ હોલ પોઈન્ટ ઇઝ કે આપણે નબી સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમના બારામાં સાંભળીને કોપી કરી શકે. નબી મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ આપણા બેસ્ટ રોલ મોડલ છે, એક્ઝામ્પલ ફોર ઓલ ઓફ અસ. તો આપણે ઇવનના બારામાં સાંભળવું, શીખવું, તો આપણાથી બી કોપી કરાય, આપણાથી બી કોશિશ કરાય કે આપણે ઇવનના જેવા બને. ઓફકોર્સ આપણે એટલા પરફેક્ટ નીમલે, પણ કોશિશ આપણથી કરાય કે આપણે ઇવનના જેવા બને. તો આપણે સોફા હું વાત કરી, આપણે વાત કરી કે નબી મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ હમ્બલ ઉતા, શાય ઉતા. નબી સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ હસતા તો જોશ જોશમાં નહીં હસતા, થોડુંક લાઇટલી વિથ અ વાઇડ સ્માઇલ ઇવન હસતા. નબી મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ હસતા તો બીજા ખુશમાં હોય ત્યારે, નહીં કે કોઈના મયતમાં જઈને હસવા લાગે, પણ અપ્રોપ્રિએટ વખત પર હસતા. નબી મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ કંઈ કમ્યુનિકેટ કરતા તો ક્લિયરલી કરતા, ડાયરેક્ટલી કરતા, અને કોઈ વખત ચૂપ બી રહેતા, લોકો વાત કરે તો ઇવન સાંભળતા, બોલા નહીં કરતા. બીજું હું, નબી મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ લોકોને સ્ટેર નહીં કરતા, નીચે જોતા. અને નબી સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ અમરે આપણે શીખતા છે કે નબી સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ લોકોને અટેન્શન, બરાબર ફૂલ અટેન્શન દેતા. કોઈ ઇવનને બોલાવતા તો ઇવન આખું બોડી ફરીને એના પાસે જોતા, ફૂલ અટેન્શન દેતા. કોઈ સલામ કરતા, હાથ દેતા તો ઇવન હાથ નહીં છોડતા જ્યાં લગીને તે બીજા માણસ હાથ ચોરે. નબી સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમના બારામાં ઉત્તમોને કેમ. અને આ છે ખાસ કરીને આપણા માટે અમરેના જમાનામાં જ્યારે આપણે સેલફોન અડિક્ટેડ છે. નબી સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ પાસે એક સિલ્વર રિંગ ઉઠી જેમાં એક આબિસિનિયાનું રૂબી સ્ટોન ઉઠું, એક સિલ્વર રિંગ અને એમાં આબિસિનિયન રૂબી સ્ટોન ઉતું. અને તે નબી મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમને બહુ પસંદ ઉતું અને ઇવન પહેરતા બી બહુ. નબી સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ એક વખત ઇવનના કોન્વર્સેશન, મિડલ ઓફ કોન્વર્સેશનમાં ઇવન આ રિંગ આ વીંટીને ફ્યુ ટાઈમ્સ જોવા લાગ્યા. અને પછી ઇવન નારાજ થઈ ગયા પોતાના હાથે, કેમ કે સહાબાના હાથે વાત કરતા કરતા આ રિંગ ઇવનને ડિસ્ટ્રાક્ટ કર્યું, તો ઇવન આ વીટી કાઢીને સાઇડ પર મૂકી દીધી. અને ઇવને એક્સપ્લેન કર્યું કે મેં આવું કર્યું કેમ કે જે મારા સહાબા કહેતા છે તેનાથી મને ડિસ્ટ્રાક્ટ કરતું છે આ રિંગ. તો નબી મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ કોઈના બારામાં વાત કરવાના ચાહતા તો ઇવન પોઈન્ટ નહીં કરતા, આંગળી હાથે પોઈન્ટ નહીં કરતા, કેમકે ઇવનને આપણને ખબર છે પોઈન્ટ કરવાનું એક આંગળી હાથે રૂડ કહેવાય, ડિસરિસ્પેક્ટ ફૂલ કહેવાય. તો ઇવન હું કરતા આખો હાથ હાથે પોઈન્ટ નહીં પણ હાથ હાથે ઇશારો કરતા, તો એ માણસને એવું નહીં ફીલ થાય કે મારા પર કંઈ ઇલ્ઝામ આવતું છે કે મને એ ટ્રબલમાં હું છે. તો માશાલ્લાહ નબી મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ એટલું અટેન્શન દેતા લોકોને કે ઇવન સેલ્ફ ઇવનનું વીટી, ઇવનનું રૂબી સ્ટોન રિંગ પહેરતાથી ઇવન કાઢીને મૂકી દીધેલું. કેમ કે ઇવન કે આ રિંગના લઈને હું ડિસ્ટ્રાક્ટેડ થયેલો, સહાબા મારા હાથે વાત કરે ત્યારે. હવે ઇન કોન્ટેક્સ્ટ ઓફ સેલફોન્સ, આપણે કોઈ વખત બીજા હાથે વાત કરતા કરતા સેલફોનમાં જોઈ, સેલફોનમાં મેસેજ કરે, કોઈ બીજાને રિપ્લાય કરે, કંઈ વિડીયો જોતા હોય, અને કેટલું ડિસરિસ્પેક્ટફુલ. નબી સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ એક વીટીને થોડીક વાર જોયા તેમાં કેટલા નારાજ થઈ ગયા પોતાના હાથે. આપણે કેટલા ડિસરિસ્પેક્ટફુલ કે લોકો આપણા હાથે વાત કરે, ને આપણે માથું ઊંચું કરે, ને આપણી બોડી આપણે ફેરાવે, આપણે બસ સેલફોનમાં જોયા કરે. અસ્તગફિરુલ્લાહ. તો અલ્લાહ તાલા આપણા બધાને હિદાયત દે. આ બહુ મોટો ફિતનો છે અમરે, ખાસ કરીને જ્યારે આપણે આપણા મા બાપ, આપણા બચ્ચાઓ, આપણા હસબન્ડ, આપણા વાઇફ હાથે બેઠેલા હોય અને સેલફોનમાં જોતા હોય તો બહુ અફેક્ટ કરે,
the relationship. Nabi sallallahu alaihi wasallam apne ek bohari example de gila che ke kai ne kai vastu thi distracted ni thau jo jare apra hate koi bolta hoy to full attention devani koshish karvu joye. Biju vastu me amre kehi hti ke koi ne par Nabi sallallahu alaihi wasallam one finger hate point ni karta to say over her, over there, her, she, him, yuni, even akko isha, art hate, whole hand hate, isharo karta koi na taraf. Jere Nabi sallallahu alaihi wasallam ka was to join a wo khush tata ke join a amazed tata kai bo amusing was to humbrilo oi to even thigh par tap karta ane keta subhanallah to heart hate hand hate thigh par tap karta ane keta subhanallah ane Nabi sallallahu alaihi wasallam chalta to even chalta jeevi rite even na pahe kai maksad utotiyo Ali radiallahu anhu ke ke Nabi sallallahu alaihi wasallam chalta to evi rite chalte jane ke ek manas downhill chalta che teo ane Abu Huraira radiallahu anhu bhi ke ke Nabi sallallahu alaihi wasallam fast chalta khasu speed thi chalta ke aprathi evanu pace hate keep up ni thatu Nabi sallallahu alaihi wasallam hamesha productive rita, determined rita, even kai karta to haru ni karva karta, kai purpose lene ni karta, ni ke even chalta to arrogant bani ne chalta, ke lazy bani ne chalta. Nabi sallallahu alaihi wasallam, always man on a mission, subhanallah. Nabi sallallahu alaihi wasallam also humble uta ane simple uta behwama. Allah Ta'ala ek farishta Nabi sallallahu alayhi wa sallam pahe muklavya. Ane choice ape ke even ne prophet king itli Nabi malik banu che ya prophet slave Nabi abd. Ane Nabi sallallahu alayhi wa sallam pellu position choose karte prophet king to even na thi ek ruling king parmane Nabi banate. Pan Nabi sallallahu alayhi wa sallam Prophet slave banwanu choose karyu ane even Nabi sallallahu alaihi wasallam ke ina leine even hamesha khata behine khata even upright behine khata recline ni karta jivirite wealthy arrogant ruling people raja kings jivirite khai tivirite ni karta kemke he chose to be a slave prophet not king prophet then Nabi sallallahu alaihi wasallam slave parmane servant parmane behta khata badi vastu aram thi recline ni karta chalta tyare bhi in a proud hoti way ni chalta dheere thi bhi ni chalta lazily bhi ni chalta mathu unchu karne bhi ni chalta

આજે આપણે ગમ ઇન્ફેક્શનના બારામાં વાત કરવાના છે. અને ગમ ઇન્ફેક્શનથી દુખાવો બી થાય, સ્વેલિંગ બી થાય, બ્લીડિંગ બી થાય, અને કેમ થાય, કોઈ વખત જિંજિવાઇટિસ બીમારીના લઈને થાય, કોઈ વખત એબ્સેસના લઈને થાય, કોઈ વખત ટૂથ ડિઝીઝ, ટૂથ ડીકેના લઈને થાય, એના જાત જાતના રીઝન્સ છે. કોઈ વખત પો હાઇજીન, આ બધા રીઝનના લઈને થાય. કોઈને ગમ ઇન્ફેક્શન હોય તો આપણને ખબર છે એનું વર્સ્ટ સિમ્પટમ છે દુખાવો. ટૂથે ખસ્સો થાય ગમ ઇન્ફેક્શન સાથે. અને ગુડ ન્યૂઝ છે કે આપણાથી ટ્રીટ કરાય ઘેરે, આપણને એવરી ટાઈમ ડેન્ટિસ્ટ પાસે દોડવાની પડે. હવે ગમ ઇન્ફેક્શનથી શું થાય? સ્વોલન ગમ્સ, ગમ્સ જે બહુ રેડ યા પર્પલ હોય, ગમ ટીશ્યુ ટેન્ડર હોય, દુખે, અનયુઝ્યુઅલ સ્પેસિંગ થાય દાંતના વચ્ચે, કોઈ વખત ગમ્સ અને ટીથના વચ્ચે પસ અક્યુમ્યુલેટ થાય, કોઈ વખત બેડ બ્રેથ થાય, આપણું ટેસ્ટ બડ્સ બી બગડી જાય, ફાઉલ ટેસ્ટ હોય મોઢામાં, અને કોઈ વખત દાંત બી લૂઝ થઈ જાય. હવે ગમ ઇન્ફેક્શન કોઈ વખત લોકો સમજે કે આ બહુ સિરિયસ નીમલે, પણ આપણને સાચવવું જોઈએ. ઇન્ફેક્શન વધી જાય તો બ્લડ સ્ટ્રીમમાં બી ચાલી જાય, અને પો ગમ હેલ્થનો મતલબ કે આપણા બોડી જનરલી અનહેલ્થી બી છે, તો એને કરેક્ટ કરવું જોઈએ. પો ગમ હેલ્થથી ડાયાબિટીસ, હાર્ટ એટેક, સ્ટ્રોક, કેન્સર, મિસકેરેજ, આ બધી વસ્તુનું રિસ્ક બી વધી જાય. તો આપણથી શું કરાય? પહેલું વસ્તુ છે ઇઝીએસ્ટ એન્ડ ઇફેક્ટિવ વે કે સોલ્ટ વોટર રિન્સ કરવું જોઈએ. હવે સોલ્ટ એક નેચરલ ડિસઇન્ફેક્ટન્ટ પ્રમાણે ચાલે અને એનાથી સ્વેલિંગ ઓફ ધ ગમ્સ ઓછું થાય. તો 2 ટીસ્પૂન સોલ્ટ 1 કપ ગરમ પાણીમાં ડિઝોલ્વ કરવાનું, અને એનાથી મોરું રિન્સ કરવું જોઈએ, જેવી રીતે આપણે માઉથ વોશ સાથે રિન્સ કરે તેવી રીતે. આપણથી જેટલા વખત કરવું હોય દિવસમાં કરાય. અને કોઈ વખત ઇન્ફેક્શનની થયેલી હોય પણ આપણને લાગે કે દાંત થોડાક ટેન્ડર છે, ગમ્સ થોડાક સો છે, સેન્સિટિવિટી છે, તેના તો તરત આપણથી આ ચાલુ કરાય અને ઇન્શાલ્લાહ ઇન્ફેક્શનની થાય. તો 2 ટીસ્પૂન સોલ્ટ ડિઝોલ્વ ઇન અ કપ ઓફ વોર્મ વોટર અને રિન્સ કરવાનું માઉથને. પછી છે હલ્દી, અરડ, ટર્મરિક. ટર્મરિક કે ઇંગ્લિશમાં આપણે કે અરડ, અને આપણને ખબર છે ઓક્સિડન્ટ છે, એન્ટી ઇન્ફ્લામેટરી છે, એન્ટી બેક્ટેરિયલ પ્રોપર્ટીઝ બી છે અરડમાં. તો આપણથી શું કરાય? ઘેરે 1 ટીસ્પૂન અરડ પાવડર, સોલ્ટ, મસ્ટર્ડ ઓઇલ, આ 3 વસ્તુ મિક્સ કરીને પેસ્ટ બનાવવું જોઈએ. અને આપણાથી એક સેપરેટ ટૂથબ્રશ લઈને એ પેસ્ટમાં ડીપ કરીને જ્યાં બી દાંત યા ગમ્સમાં આપણને અફેક્ટેડ એરિયા છે ત્યાં આપણથી જેન્ટલી રબ કરાય. ટૂથબ્રશ સાથે નહીં કરવું હોય તો આપણથી ફિંગર સાથે બી કરાય. દિવસમાં 2 વખત કરવું જોઈએ ટુ ટ્રીટ ધ પ્લાક એન્ડ ગમ ડિઝીઝ. તો હું કરવાનું થોડુંક અરડ પાવડર, સોલ્ટ અને મસ્ટર્ડ ઓઇલ અથવા તો વિટામિન ઈ ઓઇલ પેસ્ટ બનાવવાનું એના હાથે, પછી ટૂથબ્રશ અથવા તો આંગળી હાથે રબ ધ પેસ્ટ ઓન ધ ટીથ એન્ડ ધ ગમ્સ. આપણાથી ઓફકોર્સ ઓલ ડે લઈને નહીં બેસી રહેવા પડે, દાંત પછી બધા યેલો બી દેખાય. થોડીક વાર એટલીસ્ટ લગાડીને બેસી રહેવું જોઈએ, પછી આપણાથી રિન્સ આઉટ કરાય. કોઈ લોકો સોલ્ટ વોટર રિન્સ, જે મેં પહેલે કહેલું તે સોલ્ટ વોટર રિન્સમાં અરડ બી લાખે

the upper tibi karai. Biju vastu che aloe vera. Ave aloe vera plant khasa loko ave rakhe kem ki apne hamaj pade ave ki ina kitla fayda che. To aloe vera nu juice aprati aloe vera nu gel to plant na andar ji clear gel nikre the affected area par lagarai. Bo simple che te nu aloe vera nu stem torine imati clear sticky gel nikre tine directly gums par choparvano. Biju che honey bi antibacterial ane anti-inflammatory che raw pure honey oito. To hu karvano directly aprati dat ane gums par directly rub karai with the finger or a toothbrush. Pachi biju vastu che je aprati try karai ane te che medicinal tea. So chamomile tea, ginger tea, cinnamon tea, abadi vastu piati, atwa to inati gargle karvati, bacteria moramani re, ane inflammation bi ochu thai. So a herbal teas, jivuke ginger, cinnamon, chamomile, ina under sugar noke lakta, ina under dud bi noke lakta, image with water. In a pee javanu, atvato in a hate rinse bi karai, both ways chale, ane ekto apre pihu to in a bija health benefits bi male, ane swallow karva pilla thoruk in a gum ane teeth ma swish around bi karvujwe. Ave yad rakcho, end of the day. Apro gum infection vartu jatu oi, worse thatu oi, dukhavo bo thatu oi, to definitely aparne dentist ni advice bhi le ujwe, ane make sure karu ujwe kai serious problem ni oi, koi wakar antibiotics ni zarurat pare, to definitely a home remedies, ni chalta oi, symptoms worse thata oi, to definitely dentist pahe jayne, check up karavu jwe. Allah taala badhane, તંદુરસ્ત રાખે અને જે કોઈ બીમાર હોય અલ્લાહ તાલાને એ લોકોને કમ્પ્લીટ શિફા દે. કોઈ વખત આપણે વિચાર કરે કે ઓ ગમ ઇન્ફેક્શનથી હું થાય, પણ કોઈ લોકો આ સ્મોલ સ્મોલ વસ્તુને લઈને કેટલા દુઃખમાં છે. ગમ ઇન્ફેક્શનથી એટલું દાંત દુખે, મોર દેન અ ટૂથ ડીકે, એટલું દાંત દુખે. કોઈ વખત કોઈ લોકોનું આખું છીક ગાલ આખું સ્વોલન થઈ જાય અને એટલો દુખાવો થાય કે આ પછી ફંક્શન નહીં થાય, દિમાગ બરાબર નહીં ચાલે. તો કઈ બી બીમારીને અંડર એસ્ટિમેટ નહીં કરવું જોઈએ. અને જ્યારે આપણે દુઆ માંગીએ તો અલ્લાહ તાલા પાસે માંગવું જોઈએ કે બધી નલ્લી અને મોટી બીમારીથી અલ્લાહ તાલા આપણાને બચાવે. આપણે મોટી મોટી બીમારી માટે હિફાજત માટે દુઆ માંગીએ, જેવું કે કેન્સર ને ડાયાબિટીસ ને આવી વસ્તુ, હાર્ટ એટેક ને એવું. પણ નલ્લી નલ્લી બીમારી બી આપણને કેટલી તકલીફ દે, કેટલું નુકસાન પહોંચાડે. તો દુઆ માંગવું જોઈએ અને હું દુઆ માંગુ અલ્લાહ તાલા મને અને બધા સંભળવાવાળાને નલ્લી મોટી બધી બીમારીથી બચાવે, બધાને રાહત દે, આસાની દે, તંદુરસ્તી દે. અને જે કોઈ બીમાર હોય એ લોકોને રાહત દે, આસાની દે અને શિફા દે. આમીન. મારું નામ છે સારાભાઈ હંબરહારું. જઝાકલ્લા. ઉમ્મીદ છે કે બધાને કંઈ ને કંઈ શીખવાનું મળ્યું અને દુઆ છે કે અલ્લાહ અમલ કરવાની તોફીક દે. આમીન. પાછા નેક્સ્ટ વીક જરૂર સંભળજો. ત્યાં લગીન તમારી તબિયત સાચવજો, ખુશમાં રહેજો, મને તમારી દુઆઓમાં યાદ કરજો. ફી અમાનુલ્લાહ. અસલામ આલેકુમ વરહમતુલ્લાહી વબરકાતુહ.